0: 어머.
1: 마이디.
2: 먹은.
3: 먹은.
4: 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿. 굿